0: नमस्कार, आकाशवाणी समाचार करण मकवाणा वांचे छे। मुख्य समाचार। हिंदी दिवस निमित्ते केंद्रीय गृहमंत्री अमित शाहे कह्यु, भारतनी बहुविध भाषाओ देशनी सौथी मोटी शक्ति। संरक्षण मंत्री राजनाथ सिंहे कह्यु, नवी दिल्लीमां ब्रिक्स सम्मेलनना सफल आयोजन साथे भारते वैश्विक मंच पर अमिट छाप छोड़ी। देशमां कोलसानी हराजीथी 47,500 करोड़ रूपियाथी वार्षिक आवक अने 4 लाखथी वधु रोजगारीनी तको उपलब्ध थवानो अंदाज। आजे गणेश चतुर्थी निमित्ते भक्तिभावपूर्वक अने हर्षोल्लास साथे विघ्नहर्तानी प्रतिमानुं देशभरमां स्थापन। बांग्लादेशे द्विपक्षीय चर्चाओ द्वारा भारत साथे नवेसरथी संबंधो आगळ वधारवानी इच्छा व्यक्त करी। अने जर्मनीना एलेक्झांडर ज्वेरेवे यूएस ओपन टेनिसनो पुरुष सिंगल्सनो खिताब जीत्यो। समाचार विगतवार। देशभरमां आजे हिंदी दिवसनी उजवणी करवामां आवी रही छे। वर्ष 1949 आजना दिवसे बंधारण सभाए देवनागरी लिपिमां लखायेली हिंदीने देशनी सत्तावार भाषा तरीके अपनावी हती। आजना दिवस निमित्ते केन्द्रीय गृहमंत्री अमित शाहे कह्युं के भारतमां बहुविध भाषाओनी उपस्थिति ए देशनी सौथी मोटी शक्ति छे। તેમણે કહ્યું, હિન્દી ભાષા અન્ય કોઈ ભાષાની સ્પર્ધાત્મક ભાષા નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાનું મહત્વપૂર્ણ જોડાણ છે।
1: भाषा किसी भी समाज की स्मृति होती है, उसका आत्मबोध होती है। हिंदी ने इस विविधता के बीच संवाद, संपर्क और समन्वय की भाषा के रूप में देश के विभिन्न वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है। हिंदी का विकास भी तभी सार्थक है जब सभी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े।
0: તેમણે કહ્યું કે બ્રિટિશ કાયદાઓને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ દ્વારા બદલવાથી માત્ર શબ્દોનું આદાન પ્રદાન જ નહીં, પરંતુ આત્મગૌરવનું પુનઃસ્થાપન થયું છે। ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હિન્દી અને અન્ય તમામ ભાષાઓ ટેકનોલોજીકલ વિકાસના સુવર્ણ યુગની સાક્ષી બની રહી છે। નવી શિક્ષણ નીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે આ નીતિ માતૃભાષાને શિક્ષણના કેન્દ્રમાં રાખે છે। શ્રી શાહે નાગરિકોને વિકસિત ભારતની યાત્રામાં ભાષાને અસરકારક સાધન બનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી। શ્રી શાહ આજે નવી મુંબઈમાં હિન્દી દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ અને 6ઠા અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 21 રાજ્યોમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારો વર્ષ 2029 પહેલા સમાન નાગરિક ધારો યુસીસી લાગુ કરશે। મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે આ ઘણા રાજ્યોમાં યુસીસી લાગુ કરવામાં આવ્યો છે અને તેમને વિશ્વાસ છે કે વર્ષ 2029 પહેલા ભાજપ એનડીએ શાસિત 21 રાજ્યોમાં યુસીસી લાગુ કરશે। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, નવી દિલ્હીમાં બ્રિક્સ સંમેલનના સફળ આયોજન સાથે ભારતે વૈશ્વિક મંચ પર અમિટ છાપ છોડી છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું, સીમાચિહ્નરૂપ નવી દિલ્હી ઘોષણાપત્ર ફક્ત હસ્તાક્ષર નહીં, એક દસ્તાવેજ નહીં, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના વધતા વૈશ્વિક પ્રભાવને દર્શાવે છે। તેમણે જણાવ્યું, ભારતે બ્રિક્સ સહયોગને સીધા સામાન્ય લોકો સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે। વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં 18મા બ્રિક્સ સંમેલનના સફળતાપૂર્વક આયોજનમાં સહયોગ આપવા બદલ કેન્દ્ર સરકારના તમામ વિભાગો અને એજન્સીઓનો આભાર વ્યક્ત કર્યો। આ સંમેલન ગઈકાલે સફળતાપૂર્વક સંપન્ન થયું છે। મંત્રાલયે જણાવ્યું કે સંમેલનનું આયોજન એક જટિલ કવાયત હતી, જેમાં સમગ્ર સરકાર અને રાષ્ટ્રને સંકલિત પ્રયાસોની જરૂર હતી। વધુમાં મંત્રાલયે બ્રિક્સ બેઠકોનું આયોજન કરનાર તમામ રાજ્ય સરકારોનો આભાર માન્યો। વિશ્વ આરોગ્ય સંગઠન WHOના મહાનિદેશક ટેડ્રોસ અધનમે મજબૂત આરોગ્ય સહયોગ, નવીનતા, સ્થિતિસ્થાપકતા અને દીર્ઘકાલીન ધિરાણ માટે હાકલ કરી છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર ટેડ્રોસે જણાવ્યું કે બ્રિક્સ સંમેલનની વિષયવસ્તુ વૈશ્વિક આરોગ્ય સાથે સીધી સંલગ્ન છે। તેમણે બ્રિક્સ દેશોને સ્થિરતા માટે પ્રાથમિક આરોગ્ય સંભાળ, દેખરેખ, પ્રારંભિક ચેતવણી પ્રણાલી અને સ્થાનિક ઉત્પાદનને વધુ સક્ષમ બનાવવા અપીલ કરી। સરકારે જણાવ્યું કે વર્ષ 2020થી અત્યાર સુધીમાં 9 રાજ્યોમાં 147 કોલસા બ્લોકની હરાજી કરવામાં આવી છે। કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે કોલસાની હરાજીથી લગભગ 47,500 કરોડ રૂપિયાની વાર્ષિક આવક અને રોજગારીની 4 લાખથી વધુ તકો ઉપલબ્ધ થવાનો અંદાજ છે। મંત્રાલયે જણાવ્યું કે ગત નાણાકીય વર્ષમાં ફાળવેલ વાણિજ્યિક ખાણોમાંથી લગભગ 3,090 કરોડ રૂપિયાની કુલ આવક થઈ છે। છેલ્લા દાયકામાં દેશમાં કોલસાની બ્લોક ફાળવણીમાં

नोंधपात्र परिवर्तन आव्यु छे। आ समाचार आप आकाशवाणी ना अमदावाद वडोदरा केन्द्र पर सांभळी रह्या छो। आ समाचार नु जीवंत प्रसारण आप अमारी यूट्यूब चेनल IIR न्यूज गुजरात पर पण सांभळी शकशो। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ IIR_ABADને ફોલો કરશો। કેન્દ્ર સરકારે જણાવ્યું કે સેનાના અવિરત પ્રયાસોને કારણે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ નિયંત્રણમાં છે। એક વાર્ષિક અહેવાલમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે સેનાના પ્રયાસોથી હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। વિરોધ પ્રદર્શનોમાં ઘટાડો અને પથ્થરમારાની શૂન્ય ઘટનાઓ બની છે। અહેવાલ મુજબ ઓપરેશન સિંદૂર દરમિયાન જમ્મુ અને કાશ્મીર અને નિયંત્રણ રેખા પર પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે। અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2025માં ઉત્તરી સરહદો પર ચીનની સેનાની તૈનાતીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલથી ગુજરાતના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 5 જિલ્લાઓ માટે ઓરેન્જ, જ્યારે 15 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે। હવામાન વિભાગે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને પાણી ભરાતા હોય તેવા સ્થળોની નજીક ન જવા ચેતવણી આપવામાં આવી છે। છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે અત્યાર સુધીમાં 200 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે। આ દિવસ ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે શાણપણ, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે। 11 દિવસના આ તહેવારની ઉજવણીનું સમાપન 25 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીએ ભગવાન ગણેશની પ્રતિમાના વિસર્જન સાથે થશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના આ અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે। રાષ્ટ્રપતિએ ગણેશ ચતુર્થીનો તહેવાર દરેકના જીવનમાં ઉર્જા, જ્ઞાન અને સકારાત્મકતા લાવે તેવી કામના કરી। સોશિયલ મીડિયા પર સંસ્કૃત સુભાષિતમ શેર કરતા પ્રધાનમંત્રીએ આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી। વિદેશ રાજ્યમંત્રી હુમેયુ કોબીરે જણાવ્યું કે બાંગ્લાદેશ બહુપક્ષીય મંચો કરતાં દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા ભારત સાથે નવા સંબંધો તરફ આગળ વધવા માંગે છે। ઢાકામાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓ સાથે પત્રકારો સાથે વાત કરતા શ્રી કોબીરે કહ્યું કે બાંગ્લાદેશને ભારત સાથે પરસ્પર હિતોના આધારે નવી દિલ્હી સાથે વ્યવહાર કરવાની જરૂર છે। બાંગ્લાદેશ ભારત સરહદ પર તાજેતરની ઘટનાઓ અંગે શ્રી કોબીરે કહ્યું કે ઢાકા આંતરરાષ્ટ્રીય કાયદા, હાલના સરહદ પ્રોટોકોલ અને દ્વિપક્ષીય કરારોનું પાલન કરીને રાજદ્વારી ચર્ચાઓ દ્વારા આ મુદ્દાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે। જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ન્યૂયોર્કમાં અમેરિકાના બેન શેન્ટલને 6-3, 7-6, 5-7, 6-2 હરાવીને યુએસ ઓપન ટેનિસનો પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે। જૂનમાં ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ એલેક્ઝાન્ડર ઝ્વેરેવનો 2026નો આ બીજો ખિતાબ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીવી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને મહિલા T20 એશિયા કપ 2026 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા। સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એક ટીમ તરીકે શાનદાર પ્રદર્શન કરતા બધી મેચ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે। ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ટીમના અજેય અભિયાન, અસાધારણ ટીમવર્ક અને અટલ નિશ્ચયથી રાષ્ટ્રને ગૌરવ મળ્યું છે। પ્રધાનમંત્રીએ કહ્યું, ખેલાડીઓનો આત્મવિશ્વાસ, સુસંગતતા અને વિજય મેળવવાની ભાવના સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સંપૂર્ણ રીતે પ્રદર્શિત થઈ છે। પાકિસ્તાનમાં દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટ થતાં 4 ખાણ મજૂરોના મોત અને 5 ઇજાગ્રસ્ત થયા છે। અહેવાલો અનુસાર હરનાઈ જિલ્લામાં કોલસાની ખાણમાં ગેસ ભરાતા આ ઘટના બની હતી। ગણેશ ચતુર્થીને લઈને આજે ભારતીય શેર બજાર બંધ રહ્યું છે। બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે કારોબાર માટે બંધ રહેશે, જ્યારે કોમોડિટી સેગમેન્ટમાં સવારનું ટ્રેડિંગ બંધ રહ્યા બાદ સાંજે 5 વાગે ટ્રેડિંગ ફરી શરૂ થશે। અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। હિન્દી દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારતની બહુવિધ ભાષાઓ દેશની સૌથી મોટી શક્તિ। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, નવી દિલ્હીમાં બ્રિક્સ સંમેલનના સફળ આયોજન સાથે ભારતે વૈશ્વિક મંચ પર અમિટ છાપ છોડી। દેશમાં કોલસાની હરાજીથી 47,500 કરોડ રૂપિયાની વાર્ષિક આવક અને 4 લાખથી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થવાનો અંદાજ। આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે વિઘ્નહર્તાની પ્રતિમાનું દેશભરમાં સ્થાપન। બાંગ્લાદેશે દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા ભારત સાથે નવેસરથી સંબંધો આગળ વધવાની ઇચ્છા વ્યક્ત કરી। અને જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે યુએસ ઓપન ટેનિસનો પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો।
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર.

0: गोल्ड खरा सोना।
1: हेलो मित्रों, આકાશવાણીના FM ગોલ્ડ 100.1 અને AIR મોબાઈલ એપ્લિકેશન પર આપનું સ્વાગત છે। તમે સાંભળી રહ્યા છો તમારો મનગમતો કાર્યક્રમ ગીત ગુર્જરી, અને આજના આ કાર્યક્રમમાં હું છું તમારી સાથે RJ બેપેન મેવાડા। મિત્રો, આજે છે સોમવાર। આજના દિવસની વાત કરીએ તો આજે છે હિન્દી ભાષા દિવસ। 14 સપ્ટેમ્બર 1949 બંધારણ સભામાં હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો। આ પછી 1953માં રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની વિનંતી પર 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો। આઝાદી પછી તરત જ એવું જોવા મળ્યું કે દેશમાં અંગ્રેજી ભાષાનું ચલણ વધી રહ્યું છે। તેને ઘટાડવા અને હિન્દી તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે દર વર્ષે 14 સપ્ટેમ્બરે દેશભરમાં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 14 સપ્ટેમ્બર 1949 રોજ 1947માં દેશને આઝાદી મળ્યાના માત્ર 2 વર્ષ પછી બંધારણ સભામાં એક મત દ્વારા હિન્દીને સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી। બીજું, 14 સપ્ટેમ્બરના રોજ હિન્દીને સત્તાવાર ભાષા બનાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરનાર રાજેન્દ્રસિંહનો 50મો જન્મદિવસ હોવાથી પણ હિન્દી દિવસ તરીકે જ ઉજવવામાં આવે છે। મિત્રો, હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો અપાવવા માટે હિન્દી પખવાડા તરીકે ઉજવવામાં આવે છે। એમાં શાળાઓમાં, ઓફિસોમાં વિવિધ સ્પર્ધાઓ દ્વારા આ દિવસની ઉજવવામાં આવે છે।

મિત્રો, તમે સાંભળી રહ્યા છો ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુજરી. મિત્રો, આજે છે ગણેશ ચતુર્થી. આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય પહેલાં ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. ગણપતિ બાપા મોરિયા આ જયઘોષ સાંભળતા જ મન ઢોલ તાશાના તાલ અને રંગબેરંગી પંડાલોની કલ્પના કરવા લાગે છે. પણ શું તમે જાણો છો, ગણેશ ચતુર્થી માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, એની પાછળ છુપાયેલો છે 2000 વર્ષથી વધુ જૂનો પુરાતત્વીય ઇતિહાસ અને ગણેશ ઉત્સવ સાથે જોડાયેલ છે રાજકીય ક્રાંતિની કહાની પણ. ગણેશનો ઉલ્લેખ સીધો ઋગ્વેદમાં મળે છે. ઋગ્વેદ અંદાજે 1200-1500 BCEમાં ગણપતિ શબ્દનો ઉલ્લેખ ચોક્કસ મળે છે, પરંતુ ત્યાં આ શબ્દ બ્રહ્મણસ્પતિ જેવા વૈદિક દેવતાના વિશેષણ તરીકે વપરાયો છે. ગણોના સ્વામી અથવા પ્રાર્થનાના અધિપતિ તરીકે એ સમયના ગણપતિમાં હાથીનું મસ્તક કે વિઘ્નહર્તિની ભૂમિકા જેવા કોઈ લક્ષણો નહોતા. મથુરા કુશાણકાળ 2-3 સદી અહીંથી હાથી મસ્તકવાળી યક્ષ આકૃતિઓના પ્રારંભિક શિલ્પો મળ્યા છે, જેને ગણેશના પ્રારંભિક સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદયગીરી ગુફાઓ વિદિશા મધ્યપ્રદેશ 5મી સદી ગુપ્તકાળમાં ગુફા ક્રમાંક 6માં મળેલી એક ભરાવદાર હાથી મસ્તકવાળી મૂર્તિને પુરાતત્વવિદ ભારત

ની સૌથી જૂની ચોક્કસ તારીખ નિર્ધારિત ગણેશ મૂર્તિ માને છે. તો એ સાથે જ કંબોડિયા 5મી સદીમાં એ જ સમયગાળામાં ગણેશ મૂર્તિઓ કંબોડિયામાંથી પણ મળી છે, જે દર્શાવે છે કે ગણેશ પૂજા એ સમયે ભારતની બહાર દક્ષિણ પૂર્વ એશિયામાં પણ ફેલાઈ ચૂકી હતી. એટલે કે ગણેશ મૂર્તિ પૂજાનો ઇતિહાસ લગભગ 1500 થી 1800 વર્ષ જૂનો છે. મિત્રો, આ સાથે જ તમારા માટે એક પ્રશ્ન છે. મને જણાવો કે ગણેશ ચતુર્થી 10 દિવસ માટે જ કેમ ઉજવાય છે? જલ્દીથી ફોન ઉપાડો અને મને જણાવો આનો જવાબ. અને હા, તમારા ફરમાઈશી ગીતોની પણ રાહ જોવાઈ જ રહી છે. તો મિત્રો, નંબર નોંધી લો. અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135.

मित्रों स्वागत छे फरी तमारू गीत गुर्जरी कार्यक्रम में। मित्रों शुं तमे जाणो छो राजस्थान ना सवाई माधोपुर नजीक आवेला रणथंभोर किल्ला में भगवान गणेशजीनुं प्राचीन अने अत्यंत प्रसिद्ध मंदिर आवेलुं छे, जेने त्रिनेत्र गणेश मंदिर तरीके ओळखवामां आवे छे। अहीं गणेशजीने त्रण आँखोवाळा स्वरूपमां पूजवामां आवे छे, जे तेमने सामान्य गणेश मूर्तिओथी विशिष्ट बनावे छे। धार्मिक परंपरा अनुसार त्रिनेत्र गणेशजीनुं आ स्वरूप अत्यंत शक्तिशाळी अने जागृत मानवामां आवे छे। भक्तोनी मान्यता छे कि अहीं गणेशजीना दर्शन अने पूजा करवाथी जीवनमां आवता विघ्नो दूर थाय छे अने शुभ कार्योमां सफळता मळे छे। रणथंभोरना ऐतिहासिक किल्ला अने प्राचीन वातावरण वच्चे आवेलुं आ मंदिर भक्ति तथा इतिहासनो अनोखो संगम छे। त्रिनेत्र गणेश मंदिरनी सौथी अनोखी परंपराओमांनी एक छे। अहीं गणेशजीने लग्नની प्रथम કંકોત્રી મોકલવાની માન્યતા। ઘણા ભક્તો પોતાના લગ્ન, નવા વ્યવસાય, ગૃહપ્રવેશ અથવા અન્ય શુભ પ્રસંગ પહેલાં ગણેશજીના દર્શન કરે છે અને પોતાના તમામ કાર્યો સફળરૂપે પાર પડે તેવી મનોકામના કરે છે। માન્યતા છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત વિઘ્નહર્તા ગણેશજીને યાદ કરીને કરવામાં આવે તો કાર્યમાં શુભતા આવે છે। આજે પણ દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામનાઓ માટે પ્રાર્થના કરે છે। આ કારણે રણથંભોરના ત્રિનેત્ર ગણેશજી માત્ર એક મંદિર નહીં પરંતુ વિશ્વાસ, પરંપરા અને વિઘ્નહર્તા ગણેશજી પ્રત્યેની અખૂટ ભક્તિનું પ્રતીક બની ગયા છે। બીજી તરફ નજર કરીએ તો મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશજીના સૌથી પ્રસિદ્ધ મંદિરમાંનું એક છે। અહીં ગણેશજીને સિદ્ધિવિનાયક નામથી પૂજવામાં આવે છે, અર્થાત ભક્તોની મનોકામનાઓ અને શુભ કાર્યોમાં સિદ્ધિ આપનાર વિઘ્નહર્તા। મંદિરની પરંપરા મુજબ અહીંની ગણેશ મૂર્તિ વિશેષ સ્વરૂપ ધરાવે છે। ગણેશજીની સુંડ જમણી તરફ વળેલી છે અને તેમની બંને બાજુ રિદ્ધિ અને સિદ્ધિનું પ્રતીકાત્મક સ્થાન માનવામાં આવે છે। આ કારણે ભક્તો માટે સિદ્ધિવિનાયકના દર્શન અત્યંત શુભ માનવામાં આવે છે। મંગળવાર અને ગણેશ ચતુર્થીના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। તો ચાલો આ સાથે જ માણીએ।

श्रोता मित्रों, स्वागत छे तमारू FM गोल्ड 100.1 अने AIR मोबाइल एप्लिकेशन पर। तमे सांभळी रह्या छो गीत गुर्जरी कार्यक्रम अने आजे छे गणेश चतुर्थी अने आपणे वात करी रह्या था भगवान गणेश विशे। शुं तमे जाणो छो के गणेशजीने एकदंत शुं काम कहेवामां आवे छे? तो मित्रों, गणेशजीना एक दांत तूटेला होवा विशे पुराणोमां ओछामां ओछी बे अलग अलग कथाओ मळे छे अने लोकप्रिय मान्यता में एक त्रीजी कथा पण प्रचलित छे। पहली कथा जुए तो भगवान परशुराम कैलाश पर्वत पर शिवजीना दर्शन करवा आव्या, पण शिवजी ते समय विश्राम करी रह्या हता। गणेशजीए परशुराम ने प्रवेशता रोक्या, जेनाथी क्रोधित थईने परशुरामे पोतानो फारसो गणेशजी पर फेंक्यो। गणेशजीए ओळखी लीधुं के आ फारसो स्वयं तेमना पिता शिवजीए ज परशुराम ने भेट में आपेलो हतो, એટલે પિતાની ભેટનો સન્માન જાળવવા તેમણે તેને રોક્યો નહીં। પરિણામે તેમનો એક દાંત તૂટી ગયો। બીજી સૌથી લોકપ્રિય કથા એવી છે કે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત લખવા માટે ગણેશજીને લૈયા તરીકે વિનંતી કરી, અને પરંતુ એમાં એક શરત હતી કે વ્યાસજી અટક્યા વિના બોલતા રહે અને ગણેશજી લખતા રહે। આથી કલમ તૂટી જતાં ગણેશજીએ પોતાનો દાંત તોડીને લખવાનું ચાલુ રાખ્યું। આ કારણે તેમનું નામ એકદંત પડ્યું। પરંતુ એક મહત્વનું તથ્ય એ પણ છે કે ખુદ મહાભારતના મૂળ સંસ્કૃત પાઠ આદિ પર્વમાં આ કથામાં ગણેશજી કલમથી લખતા વર્ણવવામાં આવ્યા છે, ત્યાં તૂટેલા દાંતનો કોઈ ઉલ્લેખ નથી। દાંત તોડવાની વિગત પાછળથી લોકકથા અને પ્રચલિત વાર્તાઓમાં ઉમેરાઈ હોવાનું જણાય છે। ત્રીજી માન્યતા અનુસાર કેટલીક કથાઓમાં એવું પણ કહેવાય છે કે ચંદ્રના ઉપહાસથી ક્રોધિત થઈને ગણેશજીએ પોતાનો દાંત તોડીને ચંદ્ર તરફ ફેંક્યો હતો। તો મિત્રો, આવી જ વાતો સાથે આગળ વધીએ તે પહેલાં ચાલો માણીએ ગીત। પરંતુ તે પહેલાં મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો, જો તમને યાદ ના હોય તો ફરી જણાવી દઉં। ગણેશ ચતુર્થી 10 દિવસ માટે જ કેમ ઉજવાય છે? જલ્દીથી ફોન ઉપાડો અને આનો જવાબ જરૂરથી મારી સાથે શેર કરો, અને તમારા ફરમાઈશી ગીતો પણ જણાવવા જલ્દીથી અમને ફોન કરો। અમારો નંબર નોંધી લો, અમારો નંબર છે 0224515443 અને 0224515 4135।

મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે ગણેશજીનું વાહન મૂષક જ કેમ છે? તો પૌરાણિક કથાઓ અનુસાર રાજા ઇન્દ્ર લોકમાં અપ્સરાઓ સાથે તેમના નૃત્યનો આનંદ ઉઠાવવામાં વ્યસ્ત હતા. રાજા ઇન્દ્રના દરબારમાં ક્રોંચ નામનો એક ગંધર્વ હતો. ક્રોંચ અપ્સરાઓ સાથે પ્રમોદ કરતા હતા. એક વખત રાજા ઇન્દ્રને તેના પર ક્રોધ આવ્યો. તેમણે તેને ઉંદર બનવાનો શ્રાપ આપી દીધો. ઇન્દ્રના શ્રાપથી પીડિત થઈને ચંચલ ક્રોચ એક બળશાળી મૂષકનું સ્વરૂપ ધારણ કરીને પારાશર ઋષિના આશ્રમમાં ગયો. ઉંદરના સ્વભાવને કારણે તે ક્રોચે મુનિના આશ્રમમાં ખૂબ જ ધમાલ મચાવ્યો. પારાશર ઋષિના સમગ્ર આશ્રમમાં ઉંદરે આતંક મચાવ્યો હતો. આશ્રમમાં પારાશર ઋષિ સહિત ઘણા બીજા ઋષિ મુનિઓ વિચારવા લાગ્યા કે આ ઉંદરના આતંકથી કઈ રીતે છુટકારો મેળવવો. ત્યારે પારાશર ઋષિ ભગવાન ગણેશની શરણમાં ગયા અને તેમણે આ સમસ્યાનું સમાધાન કરવાની પ્રાર્થના કરી. ત્યારે ભગવાન ગણેશે ઉંદરના આતંકથી છુટકારો અપાવવા માટે વચન આપ્યું અને ગણેશજીએ પોતાના પાશમાં મૂષકને પકડી રાખ્યો, જેનાથી મૂષક થોડા દિવસ સુધી મૂર્છિત થઈ ગયો. આ બાદ મૂષક હોશમાં આવ્યો. તેને તરત જ ભગવાન ગણેશની આરાધના કરવાની શરૂ કરી દીધી અને તે પોતાના પ્રાણોની રક્ષા કરવાની પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાન ગણેશ મૂષકની આરાધનાથી પ્રસન્ન થઈને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે મૂષકે તેને હાસ્યમાં ઉડાવી દીધું, જેથી ભગવાન ગણેશ તેના પર સવાર થઈ ગયા. જોકે ભારે ભરખમ શરીરથી મૂષકના પ્રાણ નીકળવા લાગ્યા. ત્યારે મૂષકે ફરી એક વખત પોતાની ભૂલનો અહેસાસ થયો અને ભગવાનની પ્રાર્થના કરી કે તે પોતાના ભાર તેના વહન કરવા યોગ્ય બનાવી દે. આ રીતે મૂષકનો અહંકાર સમાપ્ત થયો અને ગણેશજીએ હંમેશ માટે મૂષકને પોતાનું વાહન બનાવી લીધું.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો ખરા સોના જેવો કાર્યક્રમ, એટલે ગીત ગુર્જરી કાર્યક્રમ. હું છું તમારી સાથે બિપિન મેવાડા. મિત્રો, હવે ઇતિહાસ તરફ નજર કરીએ તો ઇતિહાસકારોના મતે છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળ 1630થી 1680 સુધી પુણેમાં ગણેશોત્સવની જાહેર ઉજવણીના પુરાવા મળે છે. ગણેશ પેશવાઓના કુળ દેવતા હતા અને 18મી સદીમાં પેશવાઓએ પોતાની રાજધાની પુણેમાં ભાદ્રપદ મહિનામાં આ ઉત્સવને રાજ્યકક્ષાનું સ્વરૂપ આપ્યું. પરંતુ 1818માં પેશવા શાસનનો અંત આવતા 1892 સુધી ગણેશ ચતુર્થી ફરી માત્ર ઘરેલું ખાનગી ઉજવણી પૂરતી સીમિત રહી ગઈ. આ બાદ 12 સપ્ટેમ્બર 1892ના રોજ પુણેના ભવાનીપેટ વિસ્તારમાં એક રાજવૈદ અને સ્વતંત્ર સેનાની શ્રીમંત ભાઉસાહેબ રંગારી, મૂળ નામ ભાઉસાહેબ લક્ષ્મણ ઝવડે, એ પોતાના નિવાસસ્થાને એક ખુલ્લા પંડાલમાં ગણેશ મૂર્તિની જાહેર સ્થાપના કરી, જેમાં વિવિધ જ્ઞાતિના લોકોએ ભાગ લીધો. આ મૂર્તિ ખાસ હતી. તેમાં ગણેશને એક રાક્ષસને હરાવતા દર્શાવવામાં આવ્યા હતા, જે સ્પષ્ટ રાજકીય પ્રતીકાત્મકનો સંદેશ આપતું હતું. ત્યારબાદ વાત કરીએ તો 1893માં અંગ્રેજ સરકારે જાહેર સભા ઉપર નિયંત્રણ મુક્તો કાયદો લાગુ કર્યો હતો, જેનાથી રાજકીય એકત્રીકરણ કરવું મુશ્કેલ બની ગયું હતું. આ સમયે લોકમાન્ય બાળ ગંગાધર તિલકે આનો ચતુરાઈભર્યો જવાબ શોધ્યો. આમાં ધાર્મિક ઉત્સવના બહાના હેઠળ લોકોને એકઠા કરવા જ્યાં અંગ્રેજ સરકાર સીધો હસ્તક્ષેપ ન કરી શકે. ગણેશોત્સવ દરમિયાન પ્રવચનો, રમતગમત સ્પર્ધાઓ અને દેશભક્તિના ગીતો નાટકોનું આયોજન થવા લાગ્યું, જેનાથી દરેક સામાન્ય લોકોને એકસાથે જોડાવાનો પ્રયાસ થયો. તિલકે પોતાના અખબાર કેસરી અને મરાઠા એટલે અંગ્રેજી છાપા દ્વારા આ સંદેશને ઘરે ઘર ઘર સુધી પહોંચાડ્યો અને આ બાદ દર વર્ષે ગણેશ ચતુર્થી મુંબઈ અને ગુજરાત તથા વિવિધ રાજ્યોમાં ધામધૂમથી આજે પણ ઉજવાય છે. તો મિત્રો, આવી જ વાતો સાથે આગળ વધીએ તે પહેલાં ચાલો માણીએ આ ગીત. પરંતુ તે પહેલાં મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો, જો તમને યાદ ના હોય તો ફરી જણાવી દઉં, ગણેશ ચતુર્થી 10 દિવસ માટે જ કેમ ઉજવાય છે? જલ્દીથી ફોન ઉપાડો અને મને આનો જવાબ જરૂરથી શેર કરો, અને તમારા ફરમાઈશી ગીતો જણાવવા પણ જલ્દી ફોન કરો. અમારો નંબર છે 0224515414134 અને 0224515414135.

ભાગ વિસ્તારમાં પેરુચાલનું બજાર ઔદ્યોગિકરણના કારણે બંધ થઈ ગયું, જેનાથી ત્યાંના માછીમારો, કોળી સમુદાય અને વેપારીઓની આજીવિકા જોખમમાં મુકાઈ. તેમણે ગણેશજીને નવસ એટલે કે માનતા માની કે જો કાયમી બજાર માટે જમીન મળે તો તેઓ કૃતજ્ઞતા રૂપે ગણેશજીની સ્થાપના કરશે. તેમની ઈચ્છા પૂરી થતાં 12 સપ્ટેમ્બર 1934 રોજ સ્થાનિકોએ પ્રથમ વખત ગણેશ મૂર્તિની સ્થાપના કરી. માછીમારના પરંપરાગત વસ્ત્રોમાં શણગાવેલ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. ત્યારથી કામલી પરિવાર સતત આ મૂર્તિનું ઘડતર કરે છે અને આજે લાલબાગચા રાજા, નવ સચ્ચા ગણપતિ, ઈચ્છા પૂર્ણ કરનાર ગણપતિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

મિત્રો, તમે સાંભળી રહ્યા છો એફએમ ગોલ્ડ 100.1 અને એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. હું છું તમારી સાથે બિપિન મેવાડા. તો મિત્રો, આ સાથે જ મને રજા આપો, મળીશું ફરી આવા જ નવા વિષયો સાથે, નવા કિસ્સાઓ સાથે. બરાબર 4 વાગે તમે સાંભળી શકશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થતા હિન્દીમાં સમાચાર. ત્યાં સુધી સાંભળીએ આ ગીત.